બપોરને પણ અમે વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે ફરીથી લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ તો છે ભાઈ આજે છે 9મી જૂન અને સ્ટુડિયોની ગેલેરમાં 1:46 થઈ ગઈ છે. નાનો ટચુકડો કાર્યક્રમ છે ગુજરાતી કાર્યક્રમ 15 મિનિટનો અને મેં ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2 વાગ્યા સુધી. ભાઈ શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ કોણ હસાવી ગયું કે કોણ ફસાવી ગયું એ મહત્વનું નથી, પણ અનુભવ છે ને, અનુભવ પછી દિલને કોણ એકલું છોડી ગયું ને એ જ સૌથી મોટો આપણને પાઠ શીખવાડી જાય છે ને અને બનાવી જાય છે. એટલે કે આપણા લાઈફમાં ઘણા લોકો આવે છે ને જાય છે, પણ કોણ હસાવીને જાય છે અને કોણ ફસાવીને જાય છે એ ઘણું મહત્ત્વનું છે. અને અનુભવ જે છે ને પછી દિલને કોણ એકલું છોડી ગયું એ જ સૌથી મોટો પાઠ આપણને બની જાય છે. તો ચલો એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ જયદીપના અવાજમાં લેવામાં આવેલું, પાંદડું લીલું ને રંગ રાતો.

0: સ્ટુડિયોની ગલિયાણમાં 1:51 થઈ ગઈ છે અને હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે એમબીસી રેડિયો પર. નાનો ટચુકડો કાર્યક્રમ છે 15 મિનિટનો અને આપણે જ્યારે વાત કરીએ ભાઈ આપણે જ્યારે ગુજરાતી થાળીની, ગુજરાતી થાળીમાં જ્યારે જ્યાં સુધી અથાણું ને પાપડ નથી હોતું ત્યાં સુધી ભાઈ ગુજરાતી થાળી અધૂરી છે, તેવો જ આપણો નાનો અમોસ્તો ટચુકડો કાર્યક્રમ છે. તો આગલું ગીત લઈ લઈએ ભાઈ, ખાટી મીઠી વાનગી બેસ્ટ ઓફ અવિનાશ વ્યાજના અવાજમાં લેવામાં આવેલું. On your way.
1: Hey, hey, hey, hey, hey, ori aave to tane, vaat kahu khanagi. Hey, hey, Junagadh na sita phad, hey, mara dhodka na daadam.

0: दीवानगी।
1: अरे जा रे नफर।
2: કહેવાય છે ને કે ભાઈ કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત આપણને સમય જ સમજાવી શકે છે. એટલે કે કિંમતી તો ઘણું બધું છે આપણી લાઈફમાં, પણ દરેક વસ્તુની કિંમત આપણે કહીએ ને તો ભાઈ ફક્ત આપણને સમય જ સમજાવી શકે છે. બસ એની સાથે ભાઈ વાતો કરતાં કરતાં આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે અમિતા નાપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.